શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે શુક્રવાર, શ્રાવણ માસ, દિનાંક 16, શક સંવત 1948, એટલે કે તારીખ 7 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું જલ્પેશ પાઠક હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

શ્રોતા મિત્રો, સવારના 6 થવા આવ્યા છે. થોડી જ વારમાં હિન્દીમાં સમાચાર આપ સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો શેષ ભાગ સાંભળીશું પ્રાદેશિક સમાચાર બાદ.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 9-17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો પ્રારંભ કરાવ્યો. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને હાથવણાટ ઉત્પાદન ખરીદી વણકર પરિવારોને સશક્ત બનાવવાનો અનુરોધ કર્યો. એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સઘન તપાસ અભિયાન અને અમદાવાદ પોલીસે વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું. સમાચાર વિગતવાર. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં 9-17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
1: હર ઘર તિરંગા અભિયાનને વધુ આગળ વધારતા આ વર્ષે 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે. 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે. તે સિવાય રાજ્યના તમામ મંડળોમાં એટલે કે તાલુકાઓમાં, ગામડાઓમાં અને જિલ્લા કક્ષાએ બી આ આયોજન કરવામાં આવશે.
0: શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો. આ 3 દિવસીય ટ્રાવેલ ટ્રેડ પ્રદર્શનમાં ભારત તથા વિદેશના પ્રવાસન બોર્ડ્સ, ટ્રાવેલ કંપનીઓ, હોસ્પિટાલિટી બ્રાન્ડ્સ, એરલાઇન્સ, પ્રવાસન આકર્ષણો, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ તેમજ

જે ટ્રાવેલ ટેકનોલોજી પ્રદાતાઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ અવસરે શ્રી પટેલે જણાવ્યું હતું કે ગત બે દાયકાથી ગુજરાતમાં યોજાતો આ ટ્રાવેલ ટ્રેડ ફેર રાજ્યના પ્રવાસન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પ્રદર્શન પ્રવાસન સ્થળોના પ્રચાર પ્રસાર, વ્યાવસાયિક ભાગીદારીને મજબૂત બનાવવા તેમજ પ્રવાસન ક્ષેત્રના વિવિધ હિતધારકોને એક મંચ પર લાવવામાં અસરકારક સાબિત થયું છે. રાજ્ય સરકારે વર્ષ 2026ને

0: રાજ્ય સરકારે વર્ષ 2026ને પર્યટન વર્ષ તરીકે જાહેર કર્યું છે ત્યારે આ ટ્રાવેલ ફેર ગુજરાતના પ્રવાસન સ્થળો અને તકોને વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ આપવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, ઉત્તરાખંડ સરકારના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ, ગોવા સરકારના પ્રવાસન મંત્રી રોહને ખાઉન્ટે ઉપસ્થિત રહ્યા હતા. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ છે. સ્વદેશી ચળવળની યાદમાં દર વર્ષે 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ માત્ર પરંપરાનો ઉત્સવ નથી પણ એવા કુશળ હાથોનું સન્માન છે જેમણે સદીઓથી ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવી રાખ્યો છે. ગુજરાત આ વારસાનું સશક્ત કેન્દ્ર છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે આજે રાજ્યમાં 12,000થી વધુ વણકરો અને કારીગરો રાજ્ય સરકાર સાથે સીધી રીતે જોડાયેલા છે અને તેમને આર્થિક બળ મળ્યું છે. કાપડ મંત્રાલય આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે એક રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસને ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવા માટે તમામ નાગરિકોને વિનંતી કરી છે.
1: हैंडलूम डे मनाने का मतलब है बुनकर परिवार जो अपने हाथों से अपने छोटी छोटी घर में लूम पर कपड़े बनाते हैं और नई नई वेराइटीज होती है. आप देखिए ना क्या कुछ नहीं है और आप भी तो इस प्रकार से एक हैंडलूम की वेराइटी के साथ GRWM वीडियो करके जरूर दुनिया के सामने अपनी बात रख सकते हैं. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदे.
0: એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફટી વિભાગ દ્વારા રાજ્યભરમાં અખાદ્ય પદાર્થોની તપાસ ઝડપી બનાવાઈ છે. વિભાગ દ્વારા જામનગર, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં વિવિધ સ્થળે દરોડા પાડી તપાસ હાથ ધરાઈ છે, જે દરમિયાન રાજકોટમાં એક ફેક્ટરીમાંથી એનાલોગ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો. વિભાગ દ્વારા ફેક્ટરી સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોગ્ય અધિકારી રાજુલ પરમારે આ અંગે વધુ માહિતી આપી.
2: જે વેચાણ કરે છે એ પણ પનીર તરીકે જ કરે છે, જ્યારે કે એની અંદર કોઈ પણ મિલ્ક ફેટનો હિસ્સો હોતો નથી અને એને હિસાબે જ આ વસ્તુઓ જે લોકોને પનીરના નામે જે છેતરપિંડી થાય છે, ખાસ કરીને એના હિસાબે અને ખાસ તો કે જે હેતુ મિલ્ક ફેટ છે એ પોષણ સ્વરૂપે માણસ લેતો હોય એના હિસાબે જ આ નિર્ણય લેવાયેલો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને મારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમદાવાદ પોલીસે ગઈકાલથી વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત શહેરના 50 નિયુક્ત સ્થળોએ શરૂ કરાયું છે. દરેક સ્થળે લગભગ 5-6 પોલીસ વાહનો અને 25-30 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો ઉદ્દેશ જનતામાં વિશ્વાસ જગાડવાનો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાનો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ગઈકાલે આ અભિયાનના ઘણા સ્થળોએ સારા પરિણામ મળ્યા છે.
3: अहमदाबाद शहर पुलिस द्वारा हम लोगों ने डेली जो 50 जितने पॉइंट पे जो 50 पुलिस स्टेशन हमारे हैं, हर पुलिस स्टेशन में एक पॉइंट, लगभग 5-6 गाड़ियां हर पॉइंट पे 25-30 आदमी लेके डेली जो है अलग अलग टाइम ऊपर जो है हम लोग लोगों में विश्वास पैदा हो और साथों साथ जितने भी एंटी सोशल एलिमेंट्स उनके ऊपर कड़क कार्रवाई कर सके, इस आशय से हम लोग कार्रवाई स्टार्ट किए हैं.
0: રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મોન્સૂન ટર્ફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને આવતીકાલે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 9 ઓગસ્ટે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ યથાવત રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
4: फिशरमैन भाई के लिए दोनों क्षेत्र के लिए, उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए आज वार्निंग दिया गया है. इसमें जो स्ट्रांग विंड रहेगा, स्पीड 30-40 किलोमीटर प्रति घंटा गास्टिंग जो स्पीड रहेगा. अहमदाबाद के लिए आज जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई रहेगा और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की भी संभावना रहेगी.
0: રાજ્ય સરકાર દરેક બાળકના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યના ઘડતર માટે સતત કાર્યરત અને કટિબદ્ધ છે. જામનગર ખાતે યોજાયેલ સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ સંવેદનશીલ અને પ્રેરણાદાયી અભિગમ અપનાવતા જામનગરના વિવિધ વિસ્તારોમાં ડ્રોપઆઉટ થયેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ચર્ચા કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું.
5: 4 દીકરા દીકરીઓ એવા છે કે જેમને શાળાએ પુનઃ પ્રવેશ કરાવી અને એમનું શિક્ષણ કાર્ય છે આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો છે.

0: અભિયાન અંતર્ગત ગુજરાતનું અને આપણા જિલ્લાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય એ માટે થઈ અને સતત અમે પ્રયત્નશીલ છીએ. આ અભિયાન જન અભિયાન બને અને જન ભાગીદારીથી ગુજરાતનું પ્રત્યેક બાળક એના શિક્ષણ મેળવવાના બેઝિક રાઇટથી વંચિત ના રહી જાય એ જોવાની જવાબદારી પણ આપણા બધાની હોય.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મોન્સૂન ફેસ્ટિવલ 2026ના ઉદઘાટન પ્રસંગે સાપુતારાની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર એનડી પરમાર સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009થી મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના પરિણામે સ્થાનિક આદિવાસી સમાજની સંસ્કૃતિ, લોકનૃત્ય, લોકસંગીત અને હસ્તકલાને એક નવી ઓળખ મળી છે. કલા મહાકુંભમાં ભાગ લેવા અરજી ફોર્મ સ્વીકારવાની મુદત 25 ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી રાજકોટ દ્વારા કલા મહાકુંભ 2026-27માં વધુ સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકે તે માટે અરજી ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ 5 ઓગસ્ટ હતી, જે 25 ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ, જેમાં પંચાયતી રાજની ભૂમિકા, સત્તાઓ, 16મા નાણાપંચ અને પારદર્શિતા અંગે જનપ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા વધુ સરળતાથી મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત તાપી જિલ્લાને 13 બસોની ફાળવણી કરવામાં આવી છે. ગઈકાલે સોનગઢ ખાતેથી રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. સાયન્સ સિટી ખાતે ગઈકાલે હિરોશિમા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં શાંતિ, માનવતા અને પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના કુલ 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 9-17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો પ્રારંભ કરાવ્યો. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને હાથવણાત ઉત્પાદન ખરીદી વણકર પરિવારોને સશક્ત બનાવવાનો અનુરોધ કર્યો. એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સઘન તપાસ અભિયાન અને અમદાવાદ પોલીસે વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હાથશાળની વસ્તુઓ અપનાવવા અપીલ કરી. કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા. ઓડિશામાં મધ્યમ અંતરની અગ્નિ 4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. ભારત સિંગાપોરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે 8 ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટનમાં તન્વી શર્મા, અશ્મિતા ચલિહા અને રક્ષિતા રામરાજ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. દેશભરમાં આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરાશે. વર્ષ 1905માં આજના દિવસે શરૂ થયેલા સ્વદેશી ચળવળની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ઉજવણીનો હેતુ દેશના હાથશાળ વણકરોની કલાત્મકતા, કૌશલ્ય અને સમર્પણને બિરદાવવાનો છે. વસ્ત્ર મંત્રાલય દ્વારા આજે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે એક રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સમારોહમાં 3 સંત કબીર હાથશાળ પુરસ્કાર અને 19 રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર સહિત 22 પુરસ્કારો હાથશાળ વણકરોને તેમની કારીગરી, નવીનતા અને ભારતની હાથશાળ પરંપરાઓના સંરક્ષણમાં યોગદાન બદલ એનાયત કરાશે. આ પ્રસંગે દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હાથશાળ વણાટ પરંપરાઓની ઉજવણી કરતી 4 સ્મારક ટપાલ ટિકિટો પણ બહાર પડાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશના માધ્યમથી આજના દિવસને ઉત્સાહથી ઉજવવા નાગરિકોને અપીલ કરી છે.
1: મેં આજ આગ્રહ કરતા હું 7 અગસ્ત હેન્ડલૂમ ડે હોતા હમને ઉત્સાહ ઓર ઉમંગ કે સાથ હેન્ડલૂમ ડે મનાના હૈ. હમારા કામ હૈ આત્મનિર્ભર ભારત બનાને કે લિયે હમારી ઇન છોટે છોટે છોટે ગરીબ પરિવારો કો ભી આર્થિક રૂપ સે સમૃદ્ધ કરના. આઈએ હમ સ્વયં હેન્ડલૂમ સે કુછ ન કુછ ખરીદે, ઉસકા એક વિડીયો બનાએ ઓર દેશ ઓર દુનિયા મેં ઉસ વિડીયો કો પ્રચારિત કરે તાકિ હમારે બુનકર ભાઈ બહેનો કે સામર્થ્ય કા પરિચય દુનિયા કો ભી હો.
0: કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ સરકાર એવિએશન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની યોજના ધરાવે છે એ દાવાને ફગાવતા કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી. તેમણે કહ્યું કે ઇથેનોલ અને ટકાઉ ઉડ્ડયન ઇંધણ

0: સંપૂર્ણપણે અલગ છે અને તેમને એકબીજા સાથે જોડવા ન જોઈએ. ભારતે ઓડિશાના ચાંદીપુરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 4નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રક્ષેપણથી મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિણામો માન્ય થયા છે. આ સફળ પ્રક્ષેપણ દેશની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સફળ મિશન માટે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને DRDOને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે અત્યાધુનિક ટેકનોલોજી સાથે રાષ્ટ્રનું રક્ષણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. સરકારે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી 10 ખલાસીઓ સહિત 16 ભારતીય નાગરિકોના મોત થયા છે અને 75 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું કે સરકારે યજમાન સરકારો સાથે સંકલનમાં મૃતક ભારતીય નાગરિકોના પરિવારોને તેમના મૃતદેહોને ઝડપથી સ્વદેશ પરત મોકલવા તમામ શક્ય સહાય પૂરી પાડી છે. તેમણે જણાવ્યું કે યુદ્ધ ક્ષેત્રમાં બનતી તમામ ઘટનાઓમાં DGMA કલ્યાણ યોજના હેઠળ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામેનું વિરોધ પ્રદર્શન આજે 14મા દિવસમાં પ્રવેશ્યું. રાજ્યની રાજધાની રાંચીમાં 6 પ્રદર્શનકારીએ ભૂખ હડતાલ ચાલુ રાખી છે. આંદોલનકારી વિદ્યાર્થીઓએ આ મુદ્દાના ઉકેલ માટે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરવા 11 સભ્યોનું પ્રતિનિધિમંડળ બનાવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે તેમની સરકાર આંદોલનકારીઓ સાથે વાટાઘાટો માટે તૈયાર છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારતના દરિયાઈ સુરક્ષા સ્થાપત્યમાં ટેકનોલોજી આધારિત પરિવર્તન લાવવા આહવાન કર્યું. નવી દિલ્હીમાં 2જી રાષ્ટ્રીય બંદર સુરક્ષા પરિષદ 2026ને સંબોધતા તેમણે કહ્યું કે દેશના વધતા જતા બંદર નેટવર્ક અને વૈશ્વિક વેપારમાં વધતી ભૂમિકા માટે લવચીક, સંકલિત અને ઉભરતા સાયબર અને ભૂરાજકીય જોખમોનો સામનો કરવા સક્ષમ સુરક્ષા પદ્ધતિઓની જરૂર છે.
1: દેશ કી સુરક્ષા સર્વોપરી હૈ ઓર ઉસી કે આધારિત અગલે દિનો પર હમ એસા એક કોમ્પ્રિહેન્સિવ નેશનલ બ્યુરો ઓફ નેશનલ પોર્ટ સિક્યુરિટી ગઠન કરેંગે જિસસે જનતા કી અપેક્ષા કે મુતાબિક હમ અપને કર્તવ્ય કો નિષ્ઠાપૂર્વક નિભા પાએ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વ મેં પિછલે 12 સાલ મેં હમ જો તરક્કી કી હૈ આજ દુનિયા ને દેખી હૈ. પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી મેરીટાઇમ એક્સપર્ટ ટુગેધર ઓન વન પ્લેટફોર્મ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ IR News_ABADને ફોલો કરશો. ભારત અને સિંગાપુરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે 8 ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. 19મા તબક્કાની ભારત સિંગાપુર વિદેશ કાર્યાલય પરામર્શ બેઠક દરમિયાન ગઈકાલે નવી દિલ્હીમાં બેઠકની સહ અધ્યક્ષતા સચિવ રુદ્રેન્દ્ર ટંડન અને સિંગાપુર વિદેશ મંત્રાલયના કાયમી સચિવ લ્યુક ગોહ દ્વારા કરવામાં આવી. બંને દેશોએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું અને સહિયારા પડકારોનો સામનો કરવા આસિયાન સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મંચ પર ગાઢ સંકલનના મહત્વની પુનઃપુષ્ટિ કરી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગની ભારત મુલાકાત દરમિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટેની રૂપરેખા અપનાવવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવજાત નાગરિકત્વને મર્યાદિત કરવા અને પ્રવાસનને રોકવા 2 કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ઓવલ ઓફિસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર ઇમિગ્રેશન સિસ્ટમના દુરૂપયોગ પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર પહેલા આદેશ હેઠળ વિદેશી નાગરિકોના બાળકો અમેરિકાની સર્વોચ્ચ અદાલત દ્વારા માન્યતા પ્રાપ્ત અપવાદો હેઠળ જન્મજાત નાગરિકત્વ માટે પ્રાપ્ત રહેશે નહીં. જ્યારે બીજા આદેશનો હેતુ બાળકો માટે નાગરિકત્વ મેળવવાના હેતુથી અમેરિકાના પ્રવાસે આવેલા વિદેશી નાગરિકોને રોકવા રાજ્ય અને ગૃહ વિભાગને સત્તા આપવાનો છે. યમનમાં દેશના મધ્ય અને પૂર્વ ભાગમાં ઈરાન સમર્થિત હોથી બળવાખોરો દ્વારા કરાયેલા હુમલામાં 30 સૈનિકોના મોત અને 50 ઇજાગ્રસ્ત થયા છે. યમનના સરકારી અધિકારીઓએ જણાવ્યું કે મારીબ અને હદરામૌત પ્રાંતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના દળોના કેમ્પ પર હુમલા કરવામાં આવ્યા હતા. હુથી નેતાએ જણાવ્યું કે હુમલાઓમાં સાઉદી સમર્થિત સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કોંગોમાં આરોગ્ય અધિકારીઓએ રાજધાની કિશાન્સા નજીક એક બોટમાં મુસાફરી કરી રહેલા 255 મુસાફરોનું નિરીક્ષણ કર્યું, જેમાં એક મુસાફરનું ઇબોલા વાયરસથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું. અત્યાર સુધીમાં કોંગોમાં ઇબોલાના કેસનો આંકડો 4000 પહોંચ્યો છે, જ્યારે વાયરસથી 1800 વધુના મોત થયા છે. કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં

0: આ ભારતની તન્વી શર્મા, દેશબંધુ રક્ષિતા રામદાસ સામે, જ્યારે અશ્મિતા ચલિહા જાપાનની હિના અકેજી સામે ટકરાશે. બીજી તરફ પુરૂષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય અને કૃષ્ણ પ્રસાદ ગતારાની ભારતીય જોડી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા મલેશિયાની જોડી સામે ટકરાશે. મેક્સિકોની એક અદાલતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની સહાયક કંપની મેટાને તેના પ્લેટફોર્મથી યુવાનોને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે 567 મિલિયન અમેરિકી ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ બ્રાડન બિડશેલે ચુકાદામાં જણાવ્યું કે કુલ ભંડોળમાંથી 420 મિલિયન ડોલરનો ઉપયોગ યુવાનો માટે સારવાર સેવાઓ માટે કરવામાં આવશે, જ્યારે બાકીની રકમ આગામી 5 વર્ષ માટે જાગૃતિ અને નિવારણ કાર્યક્રમો અને અન્ય સંબંધિત ખર્ચને ટેકો આપશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે અખબારોમાં વિવિધ સમાચાર છપાયા છે. ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર લખે છે કે સુધારા માટે જેનઝીનું આંદોલન જરૂરી હતું, ભાગવત માન. સંદેશે લખ્યું છે કે ગોબર અને કચરામાંથી ગેસ બનાવવા 23,731 કરોડની ગોબરધન યોજનાને મંજૂરી. સીએનજી પીએનજીમાં બાયોગેસ મિક્સ કરવા યોજના. ફુલછાપ લખે છે કે કેન્દ્રની મેટાને ચેતવણી, ભારતમાં અમેરિકી કાયદા નહીં ચાલે. અને નવગુજરાત સમય લખે છે કે યુપીઆઈ વ્યવહાર પર ચાર્જ લાગશે, લોકસભામાં બિલ પસાર. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો 11-15 ઓગસ્ટ ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની શક્યતા. હવેથી સરકારી કર્મીઓના 10 લાખથી વધુ રકમના મેડિકલ બિલો મુખ્યમંત્રી મંજૂર કરશે. અને રાજ્યમાં બેફામ ટ્રાફિક નિયમન ભંગ, વાહન ચાલકોએ ઈલ ચલણનો દંડ નહીં ભર્યાનો આંકડો 500 કરોડની નજીક પહોંચ્યો, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હાથશાળની વસ્તુઓ અપનાવવા અપીલ કરી. કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા. ઓડિશામાં મધ્યમ અંતરની અગ્નિ 4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. ભારત સિંગાપોરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે 8 ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટનમાં તન્વી શર્મા, અશ્મિતા ચલિહા અને રક્ષિતા રામરાજ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7,000-7,000 ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ બાવરચી ફિલ્મનું ગીત. સ્વરલતા મંગેશકરનો સંગીત, મદન મોહનનું ગીતકાર કેફી આઝમી.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી ટાઈમ અત્યારે સવારના 8:30 થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
1: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
2: કેજેઆઈટી સાવલી.
0: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
0: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
0: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: નમસ્કાર, આપ સભી કો સવિતા સિંહ કા બહોત બહોત સ્વાગત કરતે હૈ આપ સભી કા ચિત્રલોક કાર્યક્રમ મેં.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
2: તમારું ઘર ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
3: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટ માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.

0: अरिजीत सिंह की आवाज में ये गीत भी आप सुन रहे थे, लापता लेडीज फिल्म से। प्रशांत पांडे ने इस गीत को लिखा था, राम संपत ने धुन। चित्रलोक कार्यक्रम आप सुन रहे हैं, विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन से।
1: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
2: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ, અત્યારે સવારના 9 વાગ્યા છે। શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડે રોડ, વડોદરા।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
4: અશોક આ ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
5: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
6: અશોક આ ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: દસ લાખ ની લોટરી મને? વાવ!
3: નકલી ઓફર્સથી સાવધાન.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
6: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
5: કઈ ઓફર?
6: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
5: બસ એટલું જ?
6: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
5: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
6: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
7: જો કદાઓં કે સાથ ફિરકતે કદમ
8: ચલતે રે.
7: પૂરે દબંગ અંદાજ મેં ઓર દોસ્તો કી મહેફિલ સજી હો તો
9: ઓકે ટીકો કે ટીકો બર્ફ બદન હૈ.
7: લેકિન ક્યા આપને કભી સોચા હૈ ઇન યાદગાર ગીતો કી ધડકનો કો નૃત્ય કી પરિભાષા કિસને દી?
10: મેરા કામ યે હૈ કે જો મેરે માસ્ટર કોરિયોગ્રાફી મેરે ઉપર કર રહે હૈ ઉસે મેને 200% નિખાર કે ઉનકો દિખાના હૈ. તો મેરા જબ એક્ટર મુજસે સીખેગા
7: જી,
10: વો એક્ટર કો પતા હોના ચાહિએ કે મેને ઇતના કરના હૈ.
7: તો મિલેંગે બોલીવુડ કી જાની માની કોરિયોગ્રાફર શબીના ખાન સે. જાનેંગે ઉનકે સફર કી અનસુની કહાનિયા, પરદે કે પીછે કે દિલચસ્પ કિસ્સે ઓર ઉન ગીતો કે બનને કી દાસ્તાન જિન પર ઝૂમ ઉઠા પૂરા હિન્દુસ્તાન.
9: નિકલા ઓ ગડ્ડી લેકે
7: 8 August 2026 કો શામ 4 બજે બોમ્બે ટોકીઝ મેં સુનિયે વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% off. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 93.9 MHz પર. સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડીદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અનુરૂપ ગુજરાતના સીઈઓ પ્રતીક્ષાબેન ગોળવણી આપણી સમક્ષ છે. તો શરૂ કરીએ આપણી વાતચીત. નમસ્તે પ્રતીક્ષાબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: પ્રતીક્ષાબેન, આજે આપ શ્રોતાઓની સમક્ષ શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો?
3: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું. પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું.
2: શેના વિશેનો અભિપ્રાય?
3: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિશે. તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ. શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ. પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી.
2: ઓ, ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
3: એ જ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ, દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે. પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો. રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે.
2: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
3: બિલકુલ. અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્ન તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસે સમયનો અભાવ છે. એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100ની આસપાસ મીટઅપ ઇવેન્ટ યોજ્યા છીએ.
2: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
3: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલે છે, જેની નોંધણી ચાલુ જ છે. કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે. પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે.
2: શ્રોતાઓ, સર્વ જાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com. પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે. એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
3: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે. કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય. અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે.
2: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા. પ્રતીક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
3: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે. અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય. છોકરીઓ 199+ GST ભરવાના રહી છે. છોકરાઓ 299+ GST ભરવાના રહી છે. બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે.
2: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે. પ્રતીક્ષાબેન,

0: તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર.
1: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર.
0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: અનુરૂપ વિવાહ સંસ્થા આ પ્રાયોજિત કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ ટાઈમ અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. શ્રોતા મિત્રો, અમારો હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. કાર્યક્રમ પ્રસ્તુત કરશે પાયલ શર્મા. આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
0: યે હે આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
3: સેફર બ્લાઇન્ડ્સ,
2: ડિઝાઇન
3: સેફર
2: ડિઝાઇનર.
4: અરે આર્કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર્કે બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હે આર્કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર્કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ
2: 9825027525. ગુડ મોર્નિંગ દોસ્તો, હર નઈ સુબહ લેકર આતી હૈ નઈ ચુનૌતિયાં, લેકિન સાથ હી લે આતી હૈ નઈ ઉમીદે, નઈ દિશાએં, નઈ આશાએં, નઈ ખુશિયાં. આપ સભી કો સુંદર, સ્વસ્થ ઓર સુરમય સુબહ કી શુભકામનાએં. નમસ્કાર દોસ્તો, મેં હું આપકી દોસ્ત પાયલ શર્મા, લેકર હાજિર હું આપકા ફેવરેટ પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી. આઈએ સુનતે હૈ આપકી દિલો કી બાતેં આપકે પસંદીદા ગીતો કે સાથ. આ રહા હૈ આજ કા પહેલા ફોન કોલ. હેલો વિવિધ ભારતી.
5: હેલો,
2: હાં જી,
5: અનુપ્રીત ફન લાગ્યો. હેલો,
2: હાં જી, અનુભાઈ ને વાત કરવા માટે આપશો ફોન કે પછી તમે વાત કરશો? આજે
5: આજે અમે જ વાત કરીશું.
2: હા, આજે તમારો દિવસ છે એટલે તમારે જ વાત કરવી જોઈએ. હા, તો આજે તમે ટીમ માં કેટલા સ્ત્રી મિત્રો છો?
5: અમે આજે અનુભાઈ છે, અમે 2 બહેનો છે.
2: હા, તો જયારે અનુભાઈ આપણને આટલી બધી સેવાઓ આપે છે તો પહેલું થેન્ક યુ એમને કહેવાનું.
5: હા અનુભાઈ, થેન્ક યુ. પ્રયત્ન સતત કરતા રહીએ છીએ કે ફોન લાગી જાય ને આપની સાથે વાત થાય.
2: જી જી જી. અને હું પણ રાહ જોઉં છું કે તમારા ટીમ ક્યાં સુધી પહોંચી, સાવલી પહોંચી કે
5: નહીં. નહીં પહોંચો, આવી ગઈ, 2 મિનિટ નો રસ્તો બાકી છે.
2: અરે વાહ, સરસ, તો એકદમ ખરા ટાઈમે ફોન લાગી ગયો.
6: મેડમજી, ગુડ મોર્નિંગ.
2: ગુડ મોર્નિંગ.
6: 7 ઓગસ્ટે મારા સન ની બર્થડે છે એટલે મને બર્થડે નું કોઈ સોંગ આપવું છે આ વખતે તો.
2: અચ્છા જી, કે સ્ત્રીઓનું સન્માન કરવાનો દિવસ છે કે જે બહાર નીકળીને કામકાજ કરે છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. તો તમારી સાથે તો આજુબાજુ બધી બહેનો જ છે?
6: તો મેં તો રોજ 4 બહેનો ને ડેલી પિકઅપ કરીને ડ્રોપ કરું છું સહી સલામત ઘરે.
2: જી, આ તો ખુબ જ સરસ કામ કરો છો તમે, અને આજના દિવસે એ લોકોને ભેગા મળીને કઈક સેલિબ્રેટ કરજો તમે લોકો, અથવા તો આ ગીત સાંભળીને જ સેલિબ્રેટ કરી લેજો, એવું કરજો.
6: એટલે દિવસ વિશે તો ખબર નથી, પણ અમારો આજનો પ્લાન તો હતો સેલિબ્રેશન નો, અને મારા આખા સ્ટાફમાં બધા બહેનો છે, હું એકલો જેન્ટ્સ છું.
2: અરે વાહ.
5: હેલો.
2: હા, કહો, કયું ગીત તમે સાંભળશો?
5: હસતે હસતે કટ જાય રસ્તે.
2: હા, તમારો તો રસ્તો રોજે હસતા હસતા કટો, અને ગીતો સાંભળતા સાંભળતા
5: સાંભળતા જ જઈએ છીએ અમે, દરરોજ જ વિવિધ ભારતી સાંભળતા સાંભળતા જ જઈએ છીએ.
2: જી, બે ફરમાઈશ થઈ ગઈ, એક તો અનુભાઈ ને બર્થડે નું ગીત સાંભળવું છે.
5: હા, બર્થડે નું આપજો,
2: અને રસ્તા
5: પછી અમારી ફરમાઈશ પણ બીજી કોઈક વાર.
2: જો આ જ ડેડિકેશન છે, આ જ સ્ત્રીઓની મહાનતા છે કે હંમેશા

0: હંમેશા પરિવારનું, મિત્રોનું અને બધાનું, સમાજનું વિચાર કરે છે. તો એ બધા તમારું થેન્ક યુ. અને આવી રહ્યું છે બર્થડે નું ગીત. થેન્ક યુ.
1: ઓકે, અનુભવ છે.
2: ઓકે મેડમ, બાય
0: બાય.

0: હેલો વિવિધ ભારતી.
1: હા વિવિધ ભારતી, માયાબેન બોલું છું.
0: નમસ્કાર, કેમ છો તમે?
1: બસ મજામાં છે મેડમ.
0: શું ચાલી રહ્યું છે?
1: બસ અત્યારે તો આ વરસાદ ચાલે છે.
0: તમે
1: 3 અઠવાડિયાથી ફોન લગાવું છું, લાગતો જ નથી.
0: 3 અઠવાડિયા થઈ ગયા આપણને વાત કર્યા ને?
1: હા 3 અઠવાડિયા થઈ ગયા.
0: અરે શું વાત કરો છો. કહો, કયું ગીત સાંભળશો આજે?
1: ચોર મચાઈ ચોર નું ગીત છે ને, પેલું ઘૂંઘરૂ કી તરા બજતા હી રહા હું મેં, કભી ઇસ પગ મેં કભી ઉસ પગ મેં બજતા હી રહા હું મેં, ઘૂંઘરૂ કી તરા બજતા હી રહા હું.
0: તમારું ફેવરિટ ગીત લાગે છે. ચોક્કસ હું કોશિશ કરીશ. હા,

0: हेलो विविध भारती,
1: मेरा नाम रमीला भाई।
0: कैसी है रमीला मैडम?
1: बहुत
0: बड़ी
1: टाइम थयो, अमर तो શીતલબેન જતા રહ્યા, ફોન જ નહીં લાગતો એવું થઈ ગયું।
0: શું વાત કરો છો, આપણી વાત તો થઈ હતી એક વખત.
1: હા, એક જ વાર થઈ ગયા પછી લાગતો જ નહીં, ફોન જ નહીં લાગતો। એટલે નિલેશ કે મારો તો કેટલી વાર લાગે, મારે તો મેડમ જોડે વાત થાય, સર જોડે વાત થાય। એટલે ભાઈ તું મારું નામ લે ને, કીધું પેલા નરેન્દ્રભાઈ ફોન કરા, પણ મારો જ નહીં લાગતો કીધું।
0: અરે યાર, ચાલો કઈ નઈ, પણ આજે લાગી ગયો.
1: આજે લાગી ગયા। હા, આજે મેં સવારે વિચારી, ભગવાન તમારે હું દીવા બત્તી કરી દો, પણ આજે મારો ફોન લાગવો છે।
0: સહી સમય પર લાગી ગયો છે આજે.
1: નાની છોકરીનું ભાઈ ચાલ જ મેરેજ કરી પ્રિયંકાનું।
0: અચ્છા, સરસ સરસ.
1: અને મોટી યોગેશ છે, એને શહેરમાં રહે છે 10 સાલી, અને પણ લેડી 3 વર્ષની યોગેશ, સક્ષિતા, પ્રિયા, અને આ મારું નામ છે રમીલા બેન હરીભાઈ મકવાણા.
0: તમે નિલેશ ભાઈ ના મમ્મી છો?
1: આજે
0: કયું ગીત સાંભળશો?
1: આજે અરે મસ્ત ગીત યાદ હતું,
0: ઓકે જી. તો રમીલા બેન સુંદરપુરા સુધી પહોંચાડીએ છીએ તમારી પસંદગીનું આ ગીત. નમસ્કાર
2: શ્રોતા મિત્રો, આ ગીત સાંભળીએ નાનકડા અંતરાલ બાદ.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: वीडियो लाइक करवाना पैसा मर से
2: सो इजी
3: फसाणो।
4: अजाने लिंक्स पर क्लिक ना करो, RBI कहे छे
5: जानकार बनो सतर्क रहो।
6: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા। સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી। શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો KJIT સાવલી ટાઈમ। અત્યારે સવારના 10:15 થઈ છે। ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી। શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી। આવો સાંભળીએ આ ગીત।

0: हेलो विविध भारती
1: मेरे सिकंदर बोलो।
0: जी। सिकंदर भाई केम छो?
1: बस जो वातावरण ठंडू छे। हाँ
0: તમે મને કીધું તું કે તમારા ઘરની પાસે એક તળાવ છે,
1: ને તળાવ સામે તળાવ જ છે, હાથી જ વાત છે ને।
0: તો તળાવમાં કોઈ પડીને ડૂબી જાય એવું કોઈ દિવસ કોઈ હાદસો બન્યો છે?
1: ભાઈ રે 2 મહિના પર એક વ્યક્તિ મરી ગયો, વરી અંદર પછી મચ્છી પકવા ગયો અને જારામ પડવા તો મરી જ ગયો એમાં।
0: અરે બહુ દુઃખની વાત છે, અને આપણે આજનો જે દિવસ છે એવો જાગૃતતા ફેલાવવાનો દિવસ છે કે કોઈ પણ એવી રીતે તણાઈને મરી ન જાય, એ લોકોને બચાવવા માટે કંઈક કામ આપણે કરવું જોઈએ।
1: હા પણ હવે તળાવ જેટલું છે કે કોણ જઈ શકે એવું છે, એટલે બિચારા ઓફ જ થઈ ગયો।
0: એટલી સમજ આપણે ફેલાવવી જોઈએ કે ક્યારે પણ વરસાદનું પાણી, પૂર થયું હોય, બહુ પાણી ભરાયું હોય તો ત્યાં પણ ગાડી લઈને કે ચાલતા નહીં પહોંચી જવું। પછી બાળકોને સમજાવવું જોઈએ કે નદીમાં રમવા માટે જાય છે તો મોટાઓની સાથે જવું જોઈએ અને હંમેશા પોતાનું ધ્યાન પહેલું રાખવું જોઈએ, બરાબર ને? આ સમજણ ફેલાવવાની જરૂર છે, જેટલા પણ આપણા સંપર્કમાં હોય નદી તળાવની આજુબાજુ આપણે આ વાતને સમજાવવી જોઈએ લોકોને।
1: સમજાવું છું મેં ખાસા ટાઈમ થી, આ બધા કિસ્સા બન્યા એટલે બધા છોકરાઓને આ ટાઈપનું જ કહું છું, તમે કીધું એવું છે।
0: જી બહુ સારી વાત છે, તમે આ કામ કરી રહ્યા છો,
1: ચાલુ જ છે મારું કામ, મારા છોકરાથી ચાલુ કર્યું છે એટલે બધા છોકરાઓ આવું જ કહું છું કે કઈ જવું હોય તો કોઈ મોટા વ્યક્તિની જોડે સાથ લઈ જજો।
0: જી પૂરેપૂરી સાવચેતી રાખીને પછી આગળ વધવું પાણીના।
1: હા બરાબર
0: જી। તો સિકંદરભાઈ આજે કયું ગીત સાંભળશો આપ?
1: જે એક સોંગ મારે સાંભળ્યું છે, પેલું છે ને જીતા તા જિસકે લિયે રીટા સી લડકી, વિશે કુમાર સાને અલકા યાજ્ઞિકના અવાજમાંથી સાંભળવું છે।
0: થેન્ક યુ સિકંદરભાઈ, આ જ રીતે જીવ બચાવતા રહેજો અને અવેરનેસ ફેલાવતા રહેજો। સાંભળો તમારી પસંદગીનું ગીત, નમસ્કાર,
1: થેન્ક યુ।

0: શ્રોતો મિત્રો, મળીએ એક નાનકડા અંતરાલ બાદ. પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: શ્રોતા મિત્રો, ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી આપ સાંભળી રહ્યા છો. આવો સાંભળીએ આ ફોન કોલ કોનો છે.
4: હેલો વિવિધ ભારતી.
5: હા, હું સિનોર તાલુકામાંથી ફાલ્ગુની બોલું, લાલપુર ગામથી.
4: હાય ફાલ્ગુની, આપણી પહેલી વખત વાત થઈ રહી છે.
5: પહેલી વખત.
4: કેમ છો તમે?
5: બસ મજામાં.
4: શું ચાલી રહ્યું છે તમારી આસપાસ? શું છે
5: તમારી આસપાસ? સ્ટેચ્યુ ઓફ યુનિટી.
4: ઓ વાવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તમારી પાસે તો?
5: હા, 30 કિલોમીટર થાય અહિયાંથી.
4: અરે વાહ, એટલે આખી દુનિયાથી બધા ફરીને તમારી પાસે આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા. ત્યાં તો ખૂબ લોકો આવે છે. જી જી જી. અને બહુ સરસ જગ્યા છે. તમે કેટલી વખત જઈ આવ્યા?
5: અમે 3-4 વખત.
4: કેવું લાગ્યું તમને?
5: બહુ સરસ જગ્યા છે.
4: ખૂબ જ સરસ છે. બધાએ એકવાર જવા જેવું છે.
5: જવા જેવું છે. હા હા. બીજું એક કરનાળી ગામ છે, કુબેર દાદાનું મંદિર.
4: અચ્છા જી, બરાબર.

0: ઠાકોર.
1: જય શિયારામ, કેમ છો તમે?
0: પાયલબા, મજામાં.
1: મજામાં છો?
0: હા.
1: અરે વાહ, આ સાંભળીને અમે પણ ખૂબ મજામાં છીએ.
0: તમારા આશીર્વાદ બીજો હું પાયલબા.
1: મારો આશીર્વાદ?
0: તમારા આશીર્વાદ જ ને.
1: અચ્છા જી, બોલો, શું ચાલી રહ્યું છે આજકાલ?
0: કેમ છો પાયલબા?
1: હું એકદમ સારી છું.
0: સારું સારું સારું. ઓકે, યસ. મારે એક ફરમાઈશ આપી છે મારા મમ્માની અને બોસની પસંદગીનું આ ફરમાઈશ છે.
1: એ વાત તો બરાબર છે, પણ કોઈ દિવસ તમારા બોસ કે તમારા મમ્મી અમારી સાથે વાત કેમ નથી કરતા?
0: એ નથી અત્યારે.
1: અચ્છા, તો તમે જ્યાં કામ કરો છો ત્યાંથી વાત કરી રહ્યા છો?
0: ના, એટલે હું મારા મધર ને ફાધર ને બોસ કરું છું.
1: હા, મને ખબર છે.
0: અચ્છા અચ્છા અચ્છા,
1: તમારી તો આખી હિસ્ટ્રી છે, બધા જાણે છે.
0: અચ્છા અચ્છા અચ્છા,
1: હે ને? હા, આ વાત અમે ડિસ્કસ કરી છે જી. અમે જાણીએ છીએ કે તમે તમારા
0: ડિક્લેર કરી હતી કમર સાથે.
1: હાજી હાજી, ને તમારું સોંગ પણ આવ્યું હતું, તમે સાંભળ્યું હતું?
0: સાંભળ્યું છું, સાંભળ્યું છું.
1: જી જી જી, તો કહો આજે કઈ ફરમાઈશ છે આપની?
0: મેરા નામ જોકર નું આપી દેજો ને ગીત. જરા દેખે ચાલો.
1: અરે વાહ, તમારા ગીતો બહુ સરસ સરસ હોય છે.
0: સારું,
1: તમારી મમ્મા અને તમારા બોસ ની પસંદગીના ગીતો બહુ સરસ સરસ હોય છે એમ કઉ છું.
0: એટલે એ મારા બોસ છે ને, રાજ કપૂર ના બહુ ફેવરાઈટ છે, બહુ શોખીન હતા. મુકેશ ના ગીતો બહુ શોખીન સાંભળતા હતા.
1: જી જી જી.
0: થોડું નામેલું.
1: હાજી.
0: ધરમસિંહ, ભરતસિંહ, હર્ષવર્ધનસિંહ, ધ્રુવસિંહ, અમારા સાહેબ.
1: જી, આપના બોસ અને આપની મમ્માના પસંદગીનું ગીત આવી રહ્યું છે. એન્જોય.
0: જય માતાજી, જય શિયારામ.
1: જય માતાજી, જય શિયારામ.
2: એ ભાઈ દર દેખ કે

केजેઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા. હેલો વિવિધ ભારતી.
3: હેલો વિવિધ ભારતી
1: જી,
3: નમસ્કાર.
1: નમસ્કાર,
3: ગણેશ સોસાયટી ખંભાતથી જિગ્નેશ ખારવા વાત કરું છું. પાયલબેન
1: જી નમસ્કાર, કેમ છો? કેમ છો?
3: બસ મજામાં.
1: અમારા બધા પ્રોગ્રામ સાંભળો છો કે નથી સાંભળતા?
3: નિયમિત રીતે સાંભળું છું.
1: સરસ સરસ, કહો આજે કઈ ફરમાઈશ છે આપની?
3: ફિલ્મ જમીન આસમાનનું ગીત સાંભળ્યું છે. લતાજીએ ગાયું છે ગીત
1: જી.
3: આરડી બર્મનનું મ્યુઝિક છે.
1: હાજી.
3: અને ગીતના શબ્દો છે, એસા સમાના હોતા.
1: અરે વાહ, સારું. જિગ્નેશજી, આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
3: નમસ્કાર.

0: हेलो विविध भारती।
1: इस बार थी
0: हाँ जी विविध भारती,
1: साथलेसी दशरथ जी ना, नमस्कार।
0: नमस्कार।
1: फरमाइश आपकी थी।
0: हाँ जी
1: तो मैंने जूना पिक्चर नो गायन सांभ तो
0: जी बोलो।
1: मैडम आप बोलो।
0: पायल बात कर रही छू।
1: हवे मारे से ने એ ફિલ્મ છે દુલ દુલ્હન વાહી જો પિયા મન ભાઈ, જૂના પિક્ચર નું ગાયન છે
0: જી। કયું ગીત?
1: લે તો આઈ હું મેં સપનો કે ગાઉં મેં, એ પિક્ચર ના શબ્દો છે।
0: ઓકે જી, આવી રહ્યું છે સ્યાદલી સુધી આપની પસંદગીનું આ ગીત। નમસ્કાર,
1: ઓકે, થેન્ક યુ।

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. પ્રથમ સાંભળીએ આ ગીત.

દોસ્તો, ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો. આજે 7 ઓગસ્ટ, આજનો દિવસ એ ખાસ દિવસ છે. આજે છે નેશનલ હેન્ડલૂમ દિવસ. શું મહત્વ છે અને ઇતિહાસ છે એ સાંભળીશું આ ગીત બાદ.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો. મળીએ એક નાનકડા અંતરાલ બાદ. કેજે આઈટી સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: સારા ગણદેવીકર, શુકનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડે રોડ, વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો અને આપણે વાત કરી રહ્યા છે નેશનલ હેન્ડલૂમ દિવસની. દોસ્તો, આપણે ઇતિહાસમાં ડોક્યું કરીએ તો 7 ઓગસ્ટ 1905માં સ્વદેશી ઉત્પાદનને પુનર્જીવિત કરવાના હેતુ સાથે, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા સાથે આ સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી. વધુ વિગતો જાણીએ આ ગીત બાદ.

દોસ્તો, 1903 સાલમાં બ્રિટિશ સરકાર દ્વારા બંગાળ વિભાજનના નિર્ણયની ઘોષણા કરવામાં આવી અને આ કારણોસર અસંતોષ વધતા તેના જવાબમાં ઘરેલુ ઉત્પાદન પર નિર્ભર થવા માટે અને વિદેશી વસ્તુઓ પર અંકુશ લાવવા માટે 1905માં કલકત્તાના ટાઉન હોલથી સ્વદેશી આંદોલન શરૂ કરવામાં આવ્યા.

0: દોસ્તો, આ સ્વદેશી આંદોલનના કારણે પ્રત્યેક ઘરોમાં કપડાનું ઉત્પાદન શરૂ થયું અને અન્ય ગ્રામીણ ઉદ્યોગોને પણ સાથે જોડવામાં આવ્યા, જેથી આત્મનિર્ભરતા અને સ્વાવલંબન થઈ શકાય.
1: કબ હુઆ અબ ક્યા સુના હૈ.

0: આપણે અત્યાર સુધી વાત કરી નેશનલ હેન્ડલૂમ દિવસના ઇતિહાસ વિશે. વધુ વાતો કરીએ આંતરાલ બાદ. વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
0: દોસ્તો, રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે દેશભરમાં જુદા જુદા વિભિન્ન કાર્યક્રમો દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. સાથે જ હાથ વણાટ કરનારા કારીગરોને

પુરસ્કાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવે છે અને નવી આ અંગે યોજનાઓ, પ્રદર્શન, સેમિનાર, કાર્યશાળા વગેરે કાર્યક્રમો યોજાતા રહે છે.

દોસ્તો, આધુનિકતા સાથે સાથે આપણા આ પારંપરિક મૂળ સાથે પણ આપણે જોડાયેલા રહીએ અને સ્વદેશી કપડાં અપનાવવાનો પ્રયત્ન કરીએ અને પ્રોત્સાહન આપીએ. દોસ્તો, ભારતની હાથવણાટની પરંપરાને જો આપણે ઊંડાણપૂર્વક જોઈએ તો પ્રાચીન સભ્યતામાં પણ તે જોઈ શકાય છે અને આ કળા કૌશલ્ય એક પેઢીથી બીજી પેઢી પાસે હસ્તાંતરિત થતી રહે છે. ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રથાઓના માધ્યમથી આ પરંપરાનો વિકાસ થતો રહ્યો છે.

दोस्तों, भारतनुं हाथवणा क्षेत्र ए ग्रामीण रोजगारनुं सौथी मोटुं स्त्रोत छे। 35 लाखथी वधु लोकोनी आजीविकानुं साधन छे, जेमां 70%થી વધારે મહિલાઓ કાર્યરત છે અને આ પણ એક સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે।

મિત્રો, હાથ વણાટ એ ફક્ત આર્થિક બાબતો માટે જ નથી, તે ભારતની સમૃદ્ધિ, વસ્ત્ર પરંપરા, કલા વગેરેને ઉજાગર કરે છે અને સ્થાનીય સ્તર પર નિર્મિત હસ્તનિર્મિત વસ્તુ ખરીદવા માટે પ્રેરિત કરીએ, આપણે પણ ખરીદીએ. તો આવો આપણે સૌ આ ઉજવણીમાં સહભાગી થઈએ.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આજે આપણે વાતો કરી નેશનલ હેન્ડલૂમ દિવસ નિમિત્તે. આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર.

0: अब देखिए सावन की भीगी भीगी रातें प्रेम की दिल में दस्तक दे रही हैं। ये दस्तक सुनकर किसी का साथ याद आने लगता है, तो कभी किसी से हुई प्यारी सी मुलाकात याद हो आती है। हमारे एक श्रोता कहते हैं, आज का सुरीला सफर ऐसे लग रहा है जैसे किसी खुली गाड़ी में हवाओं के साथ बातें करते हुए फर्राटा भरते हुए चले जा रहे हों। गानों के मुखड़ों को इबारत के रूप में हमारे सामने रख दिया गया है, इसमें दिमाग कुछ लगाना ही नहीं है, गाने सबके सामने रखे हुए हैं। बस इन गानों के बजने का इंतजार था। जी बिल्कुल, ये गाने हमने आपको सुनाना शुरू कर दिया है। इतना जरूर है कि सभी गाने सभी के पसंद के होंगे, तो आज गाने सुनने का दिन है। बिल्कुल, एक श्रोता कहते हैं कि
1: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे। सौप्रथम मुख्य समाचार। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા। સંસદના બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત। ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા કરી। કોંગોમાં ઇબોલાના કેસની સંખ્યા 4000ને પાર। અને બેડમિન્ટનમાં ભારતના રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહા કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હાથવણાટ ક્ષેત્ર માત્ર આજીવિકાના સ્ત્રોત તરીકે જ નહીં, પરંતુ સમાવેશી વિકાસના શક્તિશાળી સાધન તરીકે પણ કામ કરે છે। નવી દિલ્હીમાં આજે 12મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા સુશ્રી મુર્મુએ કહ્યું કે હજારો વર્ષોથી હાથવણાટ ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાની યાત્રાનો અભિન્ન ભાગ રહ્યો છે। આ ક્ષેત્રએ રોજગાર, મહિલા સશક્તિકરણ, કલા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપતી વખતે ભારતના સમૃદ્ધ વારસાને સાચવ્યો છે।

0: कोलकाता क्षेत्र में रोजगार की अपार संभावना है। मुझे बताया गया है कि इस क्षेत्र में देश की 35 लाख से भी अधिक आबादी संलग्न है। विशेष बात यह है कि इसमें 25 लाख से अधिक महिलाएं हैं, 35 से 25 महिलाएं हैं। उनके सामाजिक और आर्थिक सशक्तिकरण में इसकी महत्वपूर्ण भूमिका है। इसमें लगभग 2/3 कारीगर अनुसूचित जाति, अनुसूचित जनजाति और अन्य पिछड़े वर्गों से संबंधित। इस प्रकार ये क्षेत्र आजीविका सृजन के साथ साथ समावेशी विकास का भी एक सशक्त माध्यम बना है।
1: રાષ્ટ્રપતિએ વણકરો, ઉદ્યોગ સાહસિકો, ડિઝાઇનરો, વિદ્યાર્થીઓ અને હાથવણાટ ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમ દરમિયાન તેમણે વર્ષ 2025 માટે સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. હાથવણાટ વણકરોને હાથવણાટના સંરક્ષણમાં યોગદાન બદલ કુલ 22 પુરસ્કાર એનાયત કરાયા, જેમાં 3 સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને 19 રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર સામેલ છે. દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હાથવણાટ પરંપરાઓની ઉજવણી કરતી 4 સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે સરકાર હાથવણાટને ટકાઉ કાપડ તરીકે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે યુવા પેઢીને વ્યવસાય તરીકે વણાટ પસંદ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસના અવસરે મુખ્યમંત્રી યાન બેંક યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો. આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના હેન્ડલૂમ ક્ષેત્રને મજબૂત કરવાનો અને વણકરોને પોષણક્ષમ દરે ગુણવત્તાયુક્ત કુદરતી યાન પ્રદાન કરવાનો છે. વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે હોબાળાના કારણે સંસદના બંને ગૃહો સોમવાર સુધી સ્થગિત કરાયા. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ ભારત છોડો ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે પ્રશ્નકાળ શરૂ કરતા વિપક્ષના સભ્યોએ નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષના સભ્યો આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદનની માંગ કરી રહ્યા હતા. અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે પ્રશ્નકાળ ગૃહની કાર્યવાહીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે કહ્યું કે સંસદ ચર્ચા, પ્રશ્નોત્તરી અને અર્થપૂર્ણ ચર્ચા માટેનું મંચ છે. જોકે સતત હોબાળાના કારણે લોકસભા પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા શહીદોને શ્રદ્ધાંજલિ આપતા ગૃહે મૌન પાળ્યું હતું. આ પછી સંરક્ષણ, ગૃહ, વાણિજ્ય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓના અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા. બાદમાં વિપક્ષના હોબાળા વચ્ચે સભાપતિએ શૂન્યકાળ શરૂ કર્યો. કેટલાક સભ્યોએ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા. જોકે સતત સૂત્રોચ્ચારના કારણે સભાપતિએ ગૃહને પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું. ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 36મી બેઠકમાં ગઈકાલે ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા અને ચર્ચા કરી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ સરહદ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, સંસ્થાકીય પદ્ધતિઓને મજબૂત બનાવવા અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી હતી. બંને પક્ષોએ ભાર મૂક્યો કે દ્વિપક્ષીય સંબંધોના એકંદર વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી જરૂરી બની છે. બેઠકમાં બંને પક્ષો વાસ્તવિક નિયંત્રણ રેખા પર બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગેરસમજ ટાળવા માટે કાર્યકારી પદ્ધતિની સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો સહિત હાલની રાજદ્વારી અને લશ્કરી સંવાદ પદ્ધતિઓનો ઉપયોગ ચાલુ રાખવા સંમત થયા હતા. ગૃહમંત્રી અમિત શાહે કવિવર ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે ટાગોરે ભારતના આત્માને અવાજ આપ્યો અને તેમના લખાણો દ્વારા સ્વતંત્રતા ચળવળમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ કાશ્મીરમાં હવામાન ચેતવણી પ્રણાલીને મજબૂત બનાવવા 4 વધારાના ડોપલર વેધર રડાર સ્થાપિત કરાશે. સમગ્ર પ્રદેશમાં વારંવાર ભારે વરસાદની ઘટનાઓ બની રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગ પીર પંજાલ પ્રદેશના રાજૌરી, ચેનાબ ખીણના ડોડા, કાશ્મીરના અનંતનાગ અને સોપોરમાં રડાર સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. હાલમાં શ્રીનગર, જમ્મુ અને બનિહાલમાં 3 રડાર કાર્યરત છે. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 97 થયો છે.

0: સાંભળીએ એક અહેવાલ.
1: असम राज्य आपदा प्रबंधन प्राधिकरण के अनुसार करगोलाघाट और उदलगुरी जिलों में बाढ़ से एक एक व्यक्ति की मृत्यु हुई. राज्य में अब तक 480 से अधिक गांव बाढ़ की चपेट में हैं, जबकि हजारों लोग राहत शिविरों में रह रहे हैं. शिवसागर, गोलाघाट, चोरहाट और सरायदेव जैसे सर्वाधिक प्रभावित जिलों में बाढ़ की स्थिति में काफी सुधार हुआ है. बाढ़ के बाद की स्थिति से निपटने के लिए सरकार ने प्रभावित इलाकों में स्वास्थ्य शिविरों और चिकित्सा सेवाओं को तेज कर दिया है. जल जनित बीमारियों की रोकथाम और प्रभावित लोगों को स्वास्थ्य सेवाएं उपलब्ध कराने पर विशेष ध्यान दिया जा रहा है. राकेश तोले, आकाशवाणी समाचार, गुवाहाटी.
0: આંતરરાષ્ટ્રીય પ્રેસ સ્વતંત્રતા માટે કામ કરતી એક અગ્રણી સંસ્થાએ પાકિસ્તાનને વિદેશી મીડિયા સુવિધા દિશાનિર્દેશ 2026 પાછા ખેંચવાની માંગ કરી છે. સંગઠને આ ગાઇડલાઇન્સને કઠોર ગણાવતા કહ્યું છે કે તેનાથી પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અશાંતિના રિપોર્ટિંગ પર પ્રતિબંધ મુકાશે. સંગઠનના જણાવ્યા અનુસાર પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી સુધારાની માંગ કરી રહેલા વિરોધ પ્રદર્શનોના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના અહેવાલો પ્રકાશિત કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. કોંગોમાં ઇબોલાના કેસોની સંખ્યા 4000 વટાવી ગઈ છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇબોલાના કુલ કેસોની સંખ્યા 4053 થઈ છે, જેમાં 1850 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હાલમાં 694 દર્દીઓ આઇસોલેશનમાં અથવા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 793 લોકો સાજા થયા છે. યુનિસેફે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાના ફાટે નીકળવાથી 330 બાળકોના મોત થયા છે અને ઇટુરી પ્રાંતમાં આવશ્યક આરોગ્ય સેવાઓ ગંભીર રીતે ખોરવાઈ છે. બેડમિન્ટનમાં ભારતની રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહાએ કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અશ્મિતાએ જાપાનની હિના અકેચીને 20-22, 21-15, 21-19 હરાવી. રક્ષિતાએ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની જ તન્વી શર્માને 21-18, 19-21, 19-21 પરાજય આપ્યો. હવે તે સેમીફાઇનલમાં અશ્મિતા ચલિહા સામે મુકાબલો કરશે. પુરૂષ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય અને કૃષ્ણપ્રસાદ ગરાગા સેમીફાઇનલમાં મલેશિયાની જોડી સામે રમશે. દરમિયાન મહિલા અને મિશ્ર ડબલ્સ સ્પર્ધામાં ભારતનો પડકાર સમાપ્ત થયો છે. સોનાલી સિંહ અને રીતિકા ઠાકરની જોડી જાપાનની જોડી સામે અને મિશ્ર ડબલ્સમાં ઈશાન ભટનાગર અને શ્રુતિ મિશ્રાની જોડી દક્ષિણ કોરિયાની જોડી સામે પરાજય થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. સંસદના બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત. ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા કરી. કોંગોમાં ઇબોલાના કેસની સંખ્યા 4000 પાર. બેડમિન્ટનમાં ભારતના રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહા કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી કઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત આગામી સમયમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે, જેના કારણે ગ્રામીણ સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા, સેન્દ્રીય ખાતરના ઉપયોગ અને ગોળાકાર અર્થતંત્રને નવી ઊંચાઈ મળશે. આ રીતે ગોબરધન યોજના ગ્રામીણ ગુજરાતના હરિયાળા ભવિષ્ય તરીકે સ્થાપિત થઈ રહી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત હાલ 14,000થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયો એનર્જી સ્કીમ ગોબરધનને મંજૂરી આપી છે. આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક, અદ્ભુત કલાત્મકતા અને ગ્રામીણ અર્થતંત્રના આધારસ્તંભ સમાન રાષ્ટ્રીય હાથશાળ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી. આ પ્રસંગે શ્રી પટેલે ગરવી ગુર્જરીના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને વેચાણ માટે મૂકવામાં આવેલ વિવિધ ઉત્પાદનોની જાણકારી મેળવી હતી. પ્રકૃતિના વૈભવ અને લોકસંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પ્રારંભ કરાવશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે જણાવ્યું કે આ ફેસ્ટિવલ પ્રકૃતિ અને સંસ્કૃતિનો ઉત્સવ બનીને એક ભારત શ્રેષ્ઠ ભારતની અનુભૂતિ કરાવતું પર્વ બની રહેશે. તેમણે પ્રકૃતિના સાહસી પ્રવૃત્તિઓ, સ્થાનિક વ્યંજનો, ક્રાફ્ટ

0: વર્કશોપ્સ અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિનો આનંદ માણવા નાગરિકોને અનુરોધ કર્યો છે. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ આજે મહીસાગર જિલ્લાના સંતરામપુરના આંબા ગામે જેટકોના 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું. આ મથકથી 22 ગામમાં 5,000થી વધુ ગ્રાહકને નવો હવે 24 કલાક વીજ પુરવઠો મળશે. 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ મથકમાં આસપાસનો 20 કિલોમીટર વિસ્તાર આવરી લેવાશે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ આજે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના વિકાસના કામોની સમીક્ષા કરી. તેમણે વિંછીયા ખાતે 1,000 લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુનિટી હોલ બનાવવા, જગ્યાની પસંદગી, સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓને મળતો લાભ અને તેની સુચારૂ રીતે અમલવારી, ગામમાં જાહેર શૌચાલય બનાવવા તેમજ રમતગમતનું મેદાન ઉભું કરવા સહિતના કામો અંગે અધિકારી અને આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. તેમણે વિંછીયા ગ્રામ પંચાયતની 6 વેસ્ટ કલેક્શન ટ્રોલીને પણ લીલી ઝંડી આપી. રાજ્યમાં ગત 4 વર્ષમાં સિકલસેલ એનિમિયાના 14,000થી વધુ દર્દીઓને 14,57 લાખથી વધુની તબીબી સહાય વિનામૂલ્યે અપાઈ. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મફત તબીબી સહાય યોજના અંતર્ગત દર્દીને સારવાર માટે આ સહાય અપાઈ છે. સાથે જ પીડિત દર્દીઓને નિયમિત દવાઓ, ફોલોઅપ અને નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન સરળતાથી અપાઈ રહ્યું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સિકલ સેલ એનિમિયાના અસરકારક નિયંત્રણ અને નાબૂદી માટે આરોગ્ય વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત પ્રયાસ આગામી સમયમાં વધુ સઘન અને વ્યાપક રીતે યથાવત રખાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે વિશ્વને અસ્તિત્વ અંગેનું ગહન ચિંતન અને કાલજયી સાહિત્યિક કૃતિઓ આપનાર ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ પર તેમને ભાવપૂર્ણ વંદન કર્યું. શ્રી પટેલે વધુમાં કહ્યું કે ગુરૂદેવે ગીતાંજલિ જેવા અમર કાવ્ય સંગ્રહથી સાંસ્કૃતિક ચેતના જગાવી અને આપણા રાષ્ટ્રગાન જનગણ મનની રચના કરીને રાષ્ટ્રને એકતા અને દેશભક્તિના સૂત્રમાં પરોવ્યું. તેમના ઉચ્ચ વિચારો આપણને સદા માર્ગદર્શન આપતા રહેશે. મહેસાણાના ઉંઝા ખાતે 28 નગરપાલિકાઓ માટે આજે કાર્ય શિબિર યોજાઈ, જેમાં શહેરી વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને નિયમોના અસરકારક અમલીકરણ અંગે ગાંધીનગર ઝોન હેઠળ આવતી નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સદસ્યો તેમજ મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ શિબિરમાં ઘન કચરા વર્ગીકરણ, યોગ્ય સંગ્રહ તેમજ નિકાલ પર ભાર મુકાયો. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કેસર કેરીની ગુણવત્તાસભર આંબાની કલમો રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરાયો, જે અંતર્ગત અંદાજે 3 થી 3.5 ફૂટ ઊંચાઈ ધરાવતી કેસર કેરીની કલમો માત્ર 80 રૂપિયાના રાહત દરે અપાશે, જેનાથી ખેડૂતો અને નાગરિકોને લાભ થશે. વૃક્ષારોપણ અભિયાન 2026 હેઠળ કરાયેલી આ પહેલનો લાભ ભાવનગરની સાથે કોઈપણ તાલુકા અને જિલ્લાના રસ ધરાવતા નાગરિકો મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી કેસર કેરીની કલમ મેળવી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: જો આપકો અપને સાથ બહાકર લે

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KJIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
3: विविध भारती पर इस समय आप सुन रहे हैं कार्यक्रम तराने नए पुराने, जिसमें हम सुन रहे थे पुण्यतिथि पर फिल्मकार जी ओम प्रकाश की फिल्मों के चुनिंदा गीत. और अब पार्श्व गायक सुरेश वाडकर के जन्मदिवस पर उनकी आवाज में कुछ गीत आपको सुनवाते हैं.

0: લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: लगा चुनरी में दाग फिल्म का गीत आप सुन रहे थे. सोनू निगम, के सुनिधि चौहान, श्रेया घोषाल और साथियों की आवाजें. स्वानंद किरकिरे के बोल, शांतनु मोइत्रा का संगीत.
3: एक आवाज जिसमें है जोश.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: ગાંધીનગર દ્વારા અમને જાણ કરતા કાલ રાતના અમારી ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી સ્થળ ઉપર, અને ત્યાં યુરિયા ખાતરનો જથ્થો જોવા મળેલ હતો, જેમાં અંદાજિત 804 બેગ હતી કુલ. એમાં ઇફકો કંપની 431, આઈપીએલ કંપનીની 75, જીએસએફસીની 44, ક્રિપકો કંપનીની 188, ચંબલ ફર્ટિલાઇઝરની 19, જીએનએફસીની 47, એમ કરીને કુલ 804 બેગ જથ્થો હતો જે હાલ અટકાવવામાં આવેલો છે.
1: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં આજે દિવસભર ગૃહ, પ્રવાસન, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન તેમણે વિભાગોની વિવિધ યોજનાઓની પ્રગતિ અને અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરી. શ્રી સંઘવીએ વિકાસ કાર્યોમાં ઝડપ લાવવા અને અસરકારક અમલીકરણ અંગે અધિકારીઓને સૂચના પણ આપી. આ ઉપરાંત તેમણે અમદાવાદ ગુના શાખાના અધિકારીઓ સાથે બેઠક કરી હાલ ચાલી રહેલી મહત્વની તપાસ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કચ્છના કારીગર કેશાભાઈ વણકરને ટાંગલિયા ઓઢણીના ગૂંથણકામમાં ઉત્કૃષ્ટતા બદલ રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર એનાયત કરાયો છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે આજે યોજાયેલા સમારોહમાં લુપ્ત થતી વણાટ શ્રેણીમાં તેમને આ પુરસ્કાર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર વણકરોને તેમની ઉત્કૃષ્ટ શિલ્પકળા, નવીનતા અને ભારતની હાથશાળ પરંપરાના સંરક્ષણમાં યોગદાન બદલ અપાય છે. ઉલ્લેખનીય છે કે દેશની સ્વતંત્રતા સમયે વર્ષ 1905માં શરૂ થયેલી સ્વદેશી ચળવળની સ્મૃતિમાં તથા નાના ગ્રામીણ કારીગરો પરિવારોને આર્થિક સમૃદ્ધિ અને સન્માન આપવા વર્ષ 2015થી દર વર્ષે 7મી ઓગસ્ટને રાષ્ટ્રીય હાથશાળ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી હતી. તેમણે ગરવી ગુર્જરીના કર્મયોગીઓ સાથે સંવાદ કરી વેચાણ માટે મુકાયેલા ઉત્પાદનોની માહિતી પણ મેળવી, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો. તો ખાદી, ગ્રામોદ્યોગ અને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવથરાજના શિવનગરમાં ખાદી અને હસ્તકળા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક કારીગરો સાથે વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
2: શિવનગર ખાતે વોકલ ફોર લોકલ ધારાને આજનો દિવસ કે આપણે અહીંની ચીજ વસ્તુઓ બને છે એ જાતે બનાવી અને જાતે આપણે ઉત્પાદન કરી અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ. આજના દિવસે આપણે સૌ સાથે મળી અને સહયોગ આપી અને જે આપણા જે લોકો અહીંના જે જાતે જે વસ્તુઓ બનાવી રહ્યા છે એ વસ્તુઓને આપણે પ્રોત્સાહન આપી અને આગળ વધારીએ.
1: બનાસકાંઠાની પરંપરાગત હસ્તકળા એપ્લિક વર્ક એટલે કે ભરતકામને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ ભૌગોલિક સંકેત માન્યતા પ્રાપ્ત થઈ છે. અંદાજે 5000 વર્ષ જૂની આ કળાને હવે વૈશ્વિક ઓળખ મળશે. જીઆઈ ટેગ માટે થરાદની એક મંડળી દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આજે એપ્લિક વર્કના કેટલાક કારીગરોએ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. આ અંગે એપ્લિક વર્ક સાથે જોડાયેલા બનાસકાંઠાના કારીગર વિષ્ણુ સુથારે વધુ માહિતી આપી.
3: એપ્લિક વર્ક 5000 વર્ષ જૂની કળા છે અને આજે એને સરકાર શ્રી દ્વારા વિશ્વ લેવલે માન્યતા, જીઆઈ ટેગ ની માન્યતા મળેલી છે આજે. એટલે અમને બહુ ખુશીની વાત છે કે હવે અમારી જે પ્રોડક્ટ છે એને ગ્લોબલ માર્કેટમાં જશે. પહેલા અમે લોકો પ્રોડક્ટને ગુજરાત પૂરતી અને ભારત પૂરતી જ વેચાણ કરતા હતા એના, અને હવે એની આંતરરાષ્ટ્રીય લેવલે એમને ઓળખાણ મળી છે. એટલે વધુમાં વધુ કારીગરોને વધુ રોજગારી અને વધુ લાભ મળી રહેશે.
1: રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાના વિરામ વચ્ચે આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. દરમિયાન આગામી 7 દિવસ રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત માટે જાહેર કરાયેલું ભારે વરસાદનું યલો એલર્ટ હટાવી લેવાયું છે. બીજી તરફ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ.
4: ગુજરાત સ્ટેટ કી બાત કરેંગે તો ગુજરાત સ્ટેટ કે સારે ડિસ્ટ્રિક્ટ કવર હૈ જિસમે લાઇટ મોડરેટ રેન કા પૂર્વાનુમાન હૈ. ઓર થંડરસ્ટોર્મ કી બાત કરેંગે તો ડે 2 ઓર ડે 3 કે લિયે થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ ગુજરાત રીજન કે લિયે. ઓર આજ કે લિયે ફિશરમેન કી વાર્નિંગ હૈ નોર્થ ગુજરાત કોસ્ટ કે લિયે. ઇસ વાલી
1: મહેસાણામાં યોજાયેલી રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમને હરાવી પાટણની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં વડનગર ખાતે આયોજિત 65મી સુબ્રતો મુખર્જી

રાજ્ય કક્ષા ફૂટબોલ જુનિયર અંડર 17 બહેનોની આ સ્પર્ધામાં વિવિધ જિલ્લામાંથી 32 ટીમના ખેલાડીઓએ ભાગ લીધો. તેમાં કાંસ્ય ચંદ્રક માટેની મેચમાં પાટણે અમદાવાદ સામે 4-0 વિજય મેળવ્યો હતો, જ્યારે ફાઇનલ મેચમાં ગુજરાત રમતગમત સત્તામંડળ SAG અકાદમી વડનગરની ટીમને 2-1 હરાવી ગુજરાત રમતગમત સત્તામંડળ SAG અકાદમી હિંમતનગરની ટીમે વિજેતા ટ્રોફી મેળવી હતી. ગીર અભયારણ્યની 10 કિલો

ગીર અભયારણ્યની 10 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદે ચાલતી વાણિજ્યિક પ્રવૃત્તિઓ સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ. ગીર સોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે વન અને મહેસૂલ વિભાગે 143 ગામમાં 308 આતિથ્ય સત્કાર તથા તેને સંલગ્ન એકમોની તપાસ હાથ ધરી હતી. દરમિયાન નિયમોનો ભંગ કરતા 221 એકમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. $7,000 કરોડ રૂપિયાથી વધુના એફડીઆઈ સાથે વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત ટોચ પર. ગાંધીનગરમાં વિકસિત ગુજરાત સંમેલનમાં મુખ્યમંત્રીનું નિવેદન. રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત આગામી સમયમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કચ્છના કારીગર કેશાભાઈ વણકરને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર એનાયત. બનાસકાંઠાની 5,000 વર્ષ જૂની હસ્તકળા એપ્લિક વર્કને જીઆઈ ટેગની માન્યતા મળી. મહેસાણામાં યોજાયેલી રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં પાટણની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.

પૂર્ણાંક 9.0 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનો વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મેને પ્યાર કિયા આ ફિલ્મનું ગીત માણીએ લતા મંગેશકરના સુમધુર સ્વરમાં. અસદ ભોપાલીના શબ્દોને સંગીતથી સજાવ્યા છે રામ લક્ષ્મણ મને.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સંસદે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર અમેરિકન સાંસદે ઉઠાવેલા વાંધાને ફગાવ્યો. રાષ્ટ્રીય જાહેર ખરીદી મંચ સરકારી ઈ માર્કેટ પ્લેસ જેમે 10 વર્ષમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુનું કુલ વેપારી મૂલ્ય પ્રાપ્ત કર્યું. ભારત અને શ્રીલંકાએ નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી અને ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ કોર્પોરેટ અને નાણાં વ્યવસાયિકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી. સંસદે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે, જેને આજે લોકસભાએ મંજૂરી આપી છે. વિધેયક રાજ્યસભાએ સોમવારે પસાર કર્યું હતું. આ વિધેયક અંગે સાંભળીએ એક અહેવાલ.
1: यह विधेयक भुगतान में होने वाली देरी को दूर करने और विवादों के समाधान की प्रक्रिया को आसान बनाने के लिए लाया गया है. इसके अनुसार हर केंद्रीय सार्वजनिक क्षेत्र के उपक्रम को सूक्ष्म लघु और मध्यम उद्यमों से खरीदी गई वस्तुओं या सेवाओं के सभी बिलों का भुगतान ऑनलाइन सिस्टम के माध्यम से करना होगा. विधेयक में यह भी प्रावधान है कि यदि विवाद की स्थिति में मध्यस्थता से समाधान नहीं निकलता तो 30 दिन के भीतर मामले के सुलह के लिए आर्बिट्रेशन के लिए भेजना होगा. इसके अलावा विधेयक में दंड का भी प्रावधान है. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આ વિધેયક પસાર થયા બાદ વિપક્ષના હોબાળા વચ્ચે પ્રમુખ અધિકારીએ ગૃહની કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી. આ પહેલા જ્યારે ગૃહ સવારે 11 વાગે શરૂ થયું ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારત છોડો ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે 9 ઓગસ્ટે ભારત છોડો ચળવળની 84મી વર્ષગાંઠ છે. ગૃહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ગૃહે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના માનમાં મૌન પણ પાળ્યું હતું. ભારતીય રેલવે દર વર્ષે લગભગ 58 કરોડ લોકોને ભોજન પીરસે છે, જેમાં ખોરાકની ગુણવત્તા સંબંધિત સરેરાશ માત્ર 0.0008% ફરિયાદો જ મળે છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષ દરમિયાન આઈઆરસીટીસી દ્વારા આ સંદર્ભમાં યોગ્ય દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી કે આ કાર્યવાહીમાં 5 કરોડ રૂપિયાથી વધુનો દંડ કરાયો છે, 54 કારણદર્શક નોટીસ જારી કરવામાં આવી છે અને 6 કરાર રદ કરાયા છે. સાથે જ ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના ઉલ્લંઘન બદલ પરવાના ધારકો પર પ્રતિબંધ મુકાયો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતીય રેલવેમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. આજે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વર્ષોથી અમલમાં મુકાયેલા વિવિધ સલામતી પગલાંના પરિણામે ટ્રેનો પાટા પરથી ઉતરી જવા સહિતના વિવિધ રેલવે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ટ્રેન અકસ્માતો 2014-15માં 135થી ઘટીને 2026-27માં ફક્ત 2 જ થયા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે છેલ્લા 5 નાણાકીય વર્ષોમાં સલામતી સંબંધિત પ્રવૃત્તિઓ પર 5,41,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે ભારત વિસ્તૃત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસીમાં કાયમી સભ્યપદ અંગે સ્પષ્ટ રીતે નિર્ધારિત સમયરેખા અને સીમાચિહ્નો સાથે લખાણ આધારિત વાટાઘાટો વહેલી શરૂ કરવાની હિમાયત કરી રહ્યું છે. લોકસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે આજે જણાવ્યું કે ભારત સતત યુએનએસસીમાં કાયમી અને અસ્થાયી બંને શ્રેણીઓના વિસ્તરણ અને વિકાસશીલ દેશોના વધુ પ્રતિનિધિત્વની જરૂરિયાત પર ભાર મૂકે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાકિસ્તાન સાથે ભારતના સંબંધો ફક્ત આતંક, દુશ્મનાવટ અને હિંસામુક્ત વાતાવરણમાં જ આગળ વધી શકે છે. લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે પાકિસ્તાન સરહદ પાર આતંકવાદની નીતિનું પાલન કરવાનું અને ભારત વિરૂદ્ધ રાજ્યનીતિના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. મંત્રીએ જણાવ્યું કે ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન દરજ્જો પાછો ખેંચી લીધો હતો અને પુલવામા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી નિકાસ થતી તમામ વસ્તુ પર કસ્ટમ ડ્યુટી 200% સુધી વધારી દીધી હતી. રાજ્યસભામાં આજે નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષનો હોબાળો જોવા મળ્યો હતો. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ભારત છોડો ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના મૌનમાં મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ સંરક્ષણ ગૃહ મંત્રાલય

0: વાણિજ્ય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના અહેવાલો ગૃહમાં રજૂ કરાયા. બાદમાં શ્રી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા બાદ શૂન્યકાળ શરૂ કર્યો. કેટલાક સભ્યોએ તાત્કાલિક મહત્વના મુદ્દા ઉઠાવ્યા, જો કે સતત સૂત્રોચ્યારને કારણે અધ્યક્ષે ગૃહને પહેલા બપોર સુધી અને પછી સોમવાર સુધી સ્થગિત કરી દીધું. ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર એક અમેરિકન સાંસદ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે દેશના કાયદાકીય મામલા અને તેના આંતરિક મામલા છે જેમાં નિર્ણયો સંસદ દ્વારા લેવામાં આવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન આ સંદર્ભમાં એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી.
1: जहां तक भारत के अपने विधायी मामलों का सवाल है, ये हमारी अंदरूनी मामला है जिसपे हमारी संसद उस पर निर्णय लेती है. मैं आपको ये भी बताना चाहता हूं कि दुनिया में कई एक ऐसे राष्ट्र हैं जिसमें अमेरिका भी शामिल है जो विदेशी कोष को विदेशी फंड्स को विनियमित करते हैं.
0: बांग्लादेशना भूतपूर्व प्रधानमंत्री शेख हसीना थी पत्रकार परिषद अंगेना प्रश्नना जवाबमा पण श्री जयसवाले जवाब आप्यो.
1: भारत सरकार का इस प्रेस वार्ता में कोई भूमिका नहीं थी. यह प्रेस वार्ता एक निजी मीडिया संस्था द्वारा आयोजित किया गया था. साथ ही साथ मैं आपको यह भी बताना चाहता हूं कि सरकार उस मंच से कहे गए जो भी शब्द थे उसका समर्थन नहीं करती है, खासकर वो शब्द जो वहां के सरकार के बारे में कही गई.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વચ્ચેની ટેલિફોનિક વાતચીત અંગે તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે આ ફોન ઇઝરાયેલ તરફથી કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. ભારતના રાષ્ટ્રીય જાહેર ખરીદી પ્લેટફોર્મ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ એટલે કે જેમે છેલ્લા 10 વર્ષમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુનું સંચિત ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્ય હાંસલ કર્યું છે. ટેકનોલોજી, પારદર્શિતા, કાર્યક્ષમતા અને સુશાસન દ્વારા જાહેર ખરીદીને પરિવર્તિત કરવા માટે 9 ઓગસ્ટ 2016 રોજ જેમ શરૂ કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જેમના સીઈઓ મિહિરકુમારે જણાવ્યું કે જેમનો વ્યવસાય 2016-17માં 422 કરોડ રૂપિયાથી વધીને હવે 20 લાખ કરોડ રૂપિયાથી વધુનો થયો છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં જેમ ભારતના ડિજીટલ ગવર્નન્સ ઇકોસિસ્ટમના પાયાના પથ્થર તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ સ્થિતિસ્થાપક, નવીન અને ટકાઉ શિક્ષણ પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ દેશો વચ્ચે મજબૂત સહયોગની હાંકલ કરી છે. ઓડિશાના ભુવનેશ્વરમાં આજે 13મી બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે શિક્ષણ પ્રણાલીઓ રોગચાળા, આર્થિક અનિશ્ચિતતાઓ, આબોહવા પરિવર્તન અને ઝડપી તકનીકી પ્રગતિ જેવા વૈશ્વિક પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે સજ્જ હોવી જોઈએ. બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા શ્રી જોશીએ જણાવ્યું કે ભારતનું બ્રિક્સ અધ્યક્ષપદ સહકાર અને ટકાઉપણું માટે સ્થિતિસ્થાપકતા અને નવીનતાનું નિર્માણ આ થીમ દ્વારા સંચાલિત છે. તેમણે કહ્યું કે ઉભરતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભાવિ પેઢીઓને તૈયાર કરવા માટે સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું પણ આવશ્યક છે. ભારત અને શ્રીલંકાએ આજે નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય વીજમંત્રી મનોહરલાલે કર્યું, જ્યારે શ્રીલંકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શ્રીલંકાના ઉર્જામંત્રી અનુરાગ કરુણાથિલેકે કર્યું. ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને મંત્રીઓએ પ્રસ્તાવિત ભારત શ્રીલંકા એચવીડીસી ઇન્ટરકનેક્શન અને સંપૂર સોલાર પાવર પ્રોજેક્ટ સહિત ચાલુ દ્વિપક્ષીય પહેલોની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સરહદ પાર વીજળી વેપાર, નવીનીકરણીય ઉર્જા, ટ્રાન્સમિશન, ઇન્ફાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તકોની પણ ચર્ચા કરી. ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ કોર્પોરેટ અને નાણાં વ્યવસાયિકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી છે. ગૃહમંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને નિયમનકારી સંદેશાવ્યવહારના નામે ફેલાયેલી ફાઇલો દ્વારા વ્યવસાયિકો અને ઉદ્યોગપતિઓના વોટ્સએપ એકાઉન્ટ ટેક ઓવર કરવા સંબંધિત ફરિયાદોમાં તીવ્ર વધારો થયો છે. સંસદે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર અમેરિકન સાંસદે ઉઠાવેલા વાંધાને ફગાવ્યો. ભારત અને શ્રીલંકાએ નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી અને ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ કોર્પોરેટ અને નાણાં વ્યવસાયિકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર,

0: કાચમાંડનો ભવ્ય શોરૂમ પ્રતાપનગર બ્રિજ નીચે વડોદરા.
1: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહી રહેગી મચ્છરો સે પરેશાની.
2: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.